મનલે એ અભિયાનમાં મિલકે ભાગ લે કે અપીલ કરીને. શ્રી શાહ એ બાત આજ નઈ દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેટર સેન્ટર યાને NCORD કે 10મા શીર્ષ સ્તરીય બેઠકાલા સંબોધિત કરત કહેન. ગૃહમંત્રી હે કહેન કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો હા માદક પદાર્થ લે જુડે અપરાધ કે જાણકારી બેરામાં સાઝા કરે બર કઈ ઠીન ઓનલાઈન પોર્ટલ શરૂ કરે હે. ઓમન જમ્મુ રાજ્ય કે મુખ્ય સચિવ અઉ પુલિસ મહાનિદેશક મનલા એ પોર્ટલમાં નસાલે જુડે મામલા કે જાણકારી તય સમય સીમા કે અંદર અપલોડ કરે બર કહેન. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયહ આજ નવા રાયપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં છત્તીસગઢ ગૃહ નિર્માણ અઉ અધોસંરચના વિકાસ મંડળ કે નવા લોગો કે વિમોચન કરીન. એ મૌકામાં બછર 2021 કે આવાસ મેલામાં મકાન બુક કરૈયા હિતગ્રાહી મનલા લકી ડ્રા કે માધ્યમ લે પુરસ્કાર માટે ગીસ. એ મૌકામાં મુખ્યમંત્રી હા લોગો તૈયાર કરને વાલા અંશુલ કશ્યપલા ઘલો પ્રતિયોગિતા કે પુરસ્કાર રાશિ કે રૂપમાં 2.5 લાખ રૂપિયા કે ચેક દીન. મુખ્યમંત્રી હા ઉમેદ જતાઈન કે ગૃહ નિર્માણ મંડળ અબ અધોસંરચના વિકાસ કે ક્ષેત્રમાં ઘલો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાહી જેખર લે પ્રદેશ કે વિકાસ લ નવા ગતિ મિલહી. ઓમન બતાઈન કે પાછું 2 બછરમાં મંડળ હા લગભગ 7388 સંપત્તિ કે વિક્રય કરકે 1532 કરોડ રૂપિયા કે રાજસ્વ અર્જિત કરી છે. કાર્યક્રમમાં આવાસ અઉ પર્યાવરણ મંત્રી ઓપી ચૌધરી હે બતાઈન કે અબ કોનો ભી નવા આવાસીય પરિયોજના કે નિર્માણ તભે શરૂ હોઈ જબ પર્યાપ્ત બુકિંગ સુનિશ્ચિત હો જાહી જેખર લે અનાવશ્યક નિર્માણ અઉ વિત્તીય જોખિમ લે બાંચે જા સખી. મંડળ કે અધ્યક્ષ અનુરાગસિંહ દેવ હા બતાઈન કે ભવિષ્યમાં માંગ આધારિત ગુણવત્તાપૂર્ણ અઉ વિત્તીય રૂપ લે વ્યવહારિક પરિયોજના ઉપર વિશેષ જોર દે જાહી. પ્રદેશમાં યાત્રી બસ કે સુરક્ષા વ્યવસ્થાલા મજબૂત કરે બર પરિવહન વિભાગ જમ્મુ બસમાં વાહન લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ યાને VLTD લગાના અનિવાર્ય કર દે હે. પરિવહન સચિવ બસ સંચાલક મનલા 15 દિન કે ભીતર બિના VLTD વાલા બસમાં ઉપકરણ લગાય અઉ બંધ ઉપકરણ મનલા ચાલુ કરે કે નિર્દેશ દિન હે. નિયમ કે પાલન નહીં કરૈયા વાલા સંચાલક મન ઉપર મોટરયાન અધિનિયમ કે તહત કાર્યવાહી કરે જાહી. કેન્દ્ર સરકાર ઔદ્યોગિક અઉ વાણિજ્યિક LPG ઉપભોક્તા મનલા બડકા રાહત દેવત ગેર ઘરેલુ પેક્ડ LPG કે આપૂર્તિમાં જમ્મુ ક્ષેત્રીય પ્રતિબંધ હટા દે હે. એસનમાં અબ પશ્ચિમ એશિયા સંકટ લે પહેલી કે જારી આપૂર્તિ વ્યવસ્થા બહાલ કર દે ગે હે. એ બહાલી હાલેમાં LPG આપૂર્તિ કે સ્થિતિમાં હોવત સુધાર લ દેખત કરે ગે હે. વિત્તમંત્રી ઓપી ચૌધરી હા યુવા મનલા આહવાન કરીને હે કે ઓમન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI અઉ નવા તકનીક લે ડરે કે બજાય ઓલા અપન ભવિષ્ય કે નિર્માણ કે સબલે બડકા અવસર માને. શ્રી ચૌધરી હા એ બાત રાયપુરમાં મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ કોલેજ ડહારલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અઉ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અવસર ચુનૌતી અઉ ભવિષ્ય કે પ્રભાવ વિષયમાં આયોજિત રાષ્ટ્રીય સંમેલનમાં કહીન. ઓમન કહીન કે આજ પૂરા દુનિયા તેજી લે જ્ઞાન તકનીક અઉ નવાચાર આધારિત અર્થવ્યવસ્થા કોતી બાઢત હે. એખરે સેતી યુવા મનલા બેરા રહત તકનીકી પરિવર્તનલા સમજ કે ખુદલા ઓખર અનુરૂપ તૈયાર કરના હોહી. ઓમન કહીન કે જૌન AI લ અપનાહી ઉહી ભવિષ્ય કે અગુવઈ કરહી. શ્રી ચૌધરી હા યુવા મનલે આગ્રહ કરીન કે ઓમન કેવલ નોકરી ઢૂંઢે તક સીમિત જન રહે બલ્કી નવાચાર અઉ ઉદ્યમિતા કે દિશામાં ઘલો આગુ બઢે. સંગ્રા વિશ્વ સ્તરીય સ્ટાર્ટઅપ અઉ તકનીકી કંપની બનાય કે લક્ષ્ય રાખે. છત્તીસગઢી સમાચાર બુલેટિન આપમન આકાશ

0: પડવો માજે સમાચાર કોતી સરકાર હા પાસપોર્ટ આવેદન શુલ્કમાં બઢોતરી કર દે હે આવેદક મહિલા નવા પાસપોર્ટ યા નવીનીકરણ કરે બર અબ 2500 રૂપિયા શુલ્ક દેના હોહી નવા દર 1 જુલાઈ લે લાગુ હોહી નવા શુલ્ક સંરચના કે તહત તત્કાલ શ્રેણીમાં 36 પૃષ્ઠવાળા નવા પાસપોર્ટ યા પાસપોર્ટ લા ફેર જારી કરે કે લાગત 5000 રૂપિયા હોહી પાસપોર્ટ કે દુસર શ્રેણીમાં ઘલો શુલ્કમાં બઢોતરી કરે ગે હે પ્રદેશ લે માઓવાદ કે સમસ્યા સિરાય કે બાદ અબ સુરક્ષા બલ કે જવાન માઓવાદી મન કોતી લે લુકાય ગે જીનીસ કે બરામદગીમાં લગે હોય હે ઇહી કડીમાં નારાયણપુર જિલ્લામાં ટેકલા કે જંગલ લે ઇન્સાસ SLR 303 રાયફલ સમેત બડકા માત્રામાં ગોલા બારૂદ ઔ વિસ્ફોટક જીનીસ બરામદ કરે ગે હે એખર અલાવા છોટે ડુંગર કે તોયામેટા જંગલ પહાડી લે ઘલો માઓવાદી કોતી લે લુકાય ગે 24 લાખ રૂપિયા નગદ રાશિ બરામદ કરે ગે હે સુનૈયા મલના બતા દન કે પ્રાદેશિક સમાચાર એકાંશ કે સમસામયિક વિષય ઉપર આધારિત કાર્યક્રમ બાતો બાતો મેં એ દરી 1 જુલાઈ લે લાગુ હોવૈયા VB જીરામજી યોજના ઉપર છત્તીસગઢ કે ઉપમુખ્યમંત્રી ઔ ગૃહમંત્રી વિજય શર્મા લે ગે ભેટવાર્તા કે પ્રસારણ કરે જાહી એકા પ્રસારણ કાલી 27 જૂન કે આકાશવાણી કેન્દ્ર રાયપુર ડહાર લે FM ઔ પ્રાઇમરી ચેનલમાં બિહાનિયા 9 બજે કરે જાહી એલા છત્તીસગઢ સ્થિત આકાશવાણી કે જમ્મુ કેન્દ્ર રિલે કરહી એન્ટી કરપ્શન બ્યુરો ACB હ બેમેતરા જિલ્લા કે થાન કમરિયા થાના કે પ્રધાન આરક્ષક અજય લહેરેલા 15000 રૂપિયા કે રિશ્વત લેવત રંગે હાથ ગિરફ્તાર કરે હે ACB કે ટીમ આરોપી લે પૂછતાછ કરકે મામલા કે જાંચમાં લગે હે ઉહેં ACB કે ટીમ હ બિલાસપુરમાં રતનપુર તહેસીલ કે લાલપુર હલકા કે પટવારી લઘલો 25000 રૂપિયા રિશ્વત લેવત ગિરફ્તાર કરે હે પટવારી ઉપર નકશા બટાંકન પર રિશ્વત લે કે આરોપ હે આજ છત્તીસગઢ સમેત દેશ કે આને આને જગામાં મોહર્રમ શ્રદ્ધા ઔ આસ્થા કે સંગ મનાય જાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હ મોહર્રમમાં સંદેશ જારી કરકે હજરત ઇમામ હુસૈન કે બલિદાન કે સુરતા કરીન હે ઉમન કહીન કે હજરત ઇમામ હુસૈન કે બલિદાન સચ ઔ ન્યાય કે રદ્દામાં અટિક રહે કે પ્રેરણા દેથે મોહર્રમ કે મૌકામાં રાજધાની રાયપુર સમેત પ્રદેશ કે કઈઠીન શહેરમાં તાજિયા નિકાલે જાથે રાયપુર કે કરબલામાં ઘલો હજરત હુસૈન કે કુરબાનીલા સુરતા કરત આજ રતિહા મજલિસ યાની ધાર્મિક બૈઠકા કે આયોજન કરે જાહી ઔ અપ્પે સે મોસમ કે હાલ મોસમ વિભાગ કે અનુસાર અવૈયા 2-3 દિનમાં દક્ષિણ પશ્ચિમ માનસૂન કે પ્રદેશ કે બાકી હિસ્સામાં આગુ બાઢે બર અનુકૂળ પરિસ્થિતિ બને હુએ હે ઉહે કાલી 27 જૂન લે રાજ્યમાં માનસૂન કે ગતિવિધિ બાઢે કે સંભાવના હે મોસમ વિભાગ અવૈયા 7 દિન તક પ્રદેશ કે કુછેક ઇલાકામાં ગાજ ગીરે કે ચેતાવણી ઘલો દે હે ઇહી બીચ બલરામપુર જિલ્લા કે કંદરે ગામમાં ગાજ કે ચપેટમાં આયેલે 2 યુવક કે મોત હોગે બરસાલે બચે ખાતીર એ યુવક મન રૂખ કે નીચે ખડે રહીન નગરીય પ્રશાસન ઔ વિકાસ વિભાગ પ્રદેશ કે આને આને નગરીય નિકાય બર એલ્ડરમેન કે નિયુક્તિ કરે હે વિભાગ કોતીલે રાયપુર ઔ સરગુજા સંભાગ કે 9 જિલ્લા કે 62 નગરીય નિકાયમાં 252 એલ્ડરમેન નિયુક્ત કરે ગે હે નગરીય નિકાયમાં એલ્ડરમેન મનોનીત પાર્ષદ કે રૂપમાં કામ કરથે ઉમન નિકાય કે બેઠકામાં ભાગ લે કે સ્થાનિક સમસ્યા ઔ વિકાસ કાર્ય ઉપર સુઝાવ દેથે ઔ અબ થોરકુન સમાચાર સારમાં શક્તિ જિલ્લા કે જોંગરા ગામમાં આજ 2 અજ્ઞાત મન ખ્યાદીન જેખર લે ઓખર મૌત હોગે ઘટના કે બાદ આરોપી ફરાર હોગીન પુલિસ મામલા કે જાંચ શરૂ કર દે હે બતાયા જાથે કે દોનો યુવક મોટરસાયકલમાં પહોંચે રહીન ઔ પતા પૂછે કે બહાના યુવતી ઉપર હમલા કર દેસ સુશાસન તિહાર કે દોરાન મિલે શિકાયત ઉપર કાર્યવાહી કરત સારંગઢ બિલાઈગઢ જિલ્લા કલેક્ટર હા પટવારી બદ્રી પ્રસાદ સાહુલા નિલંબિત કર દે હે ધમતરી જિલ્લા કે મગલોડ થાના ક્ષેત્ર સ્થિત કપાલફોડી ગામમાં તરિયામાં નહાય કે દોરાન ડૂબેલે 2 નોની કે મોત હોગે ઔ જિલ્લા રોજગાર ઔ સ્વરોજગાર માર્ગદર્શન કેન્દ્ર ડહારલે કાલી 27 જૂન કે અંબિકાપુર કે રાજીવ ગાંધી શાસકીય સ્નાતકોત્તર મહાવિદ્યાલયમાં સંભાગ સ્તરીય રોજગાર મેળા કે આયોજન કરે જાહી આખિરમાં પ્રમુખ સમાચાર એક ઘઉં ફેર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નશા કે ખિલાફ એકજૂટ હો કે લડે કે આહવાન કરીન મુખ્યમંત્રી હ આજ નવા રાયપુરમાં છત્તીસગઢ ગૃહનિર્માણ ઔ અધોસંરચના વિકાસ મંડળ કે નવા લોગો કે વિમોચન કરીન ઔ પ્રદેશમાં યાત્રી બસ કે સુરક્ષા વ્યવસ્થા લ મજબૂત કરે બાદ જમ્મુ બસમાં વાહન લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ લગાના અનિવાર્ય એકરે સંગ છત્તીસગઢી સમાચાર બુલેટિન ઇહે સિરાવત હે જય જોહાર
1: પીએમ આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ પ્રવાચિકા નિધિઃ ઝાઃ આદૌ મુખ્ય

0: હા હેલો, ફોન ઇન લોગ્રેસ.
1: હા દાદા, જુવાર ના?
0: હા જુવાર ના. કોણ બોલશીત ના?
1: હું રૂપધર ખોરામ બોલે.
0: હા રૂપધર ખોરામ, તું સંગે આજ પહેલી આર ગોઠ વાત હોય સોસન લાગે છે ના?
1: હોય ના.
0: તો રૂપધર ખોરામ કાલે બોલશીત ને તું?
1: તો સાચું પારા ગોરા બહાર લેને.
0: ગોરા બહાર લેને? કોણ જિલ્લા ને પડે?
1: બસ્તર જિલ્લા ને પડવા ના.
0: ઓર વિકાસખંડ બખાવંડ ને?
1: બખાવંડ.
0: તો રૂપધર કોરામ સાંગ ના, આજે ખુશ ગાલ ગીત કિસંત કચ ફોન લગાલી સીત.
1: ઓય ના કોની બોલેલ બી બીતે સુના દેના. બેડા કાડા બીતે?
0: બેડા કાડા બીત ને.
1: ઓ
0: તું જો પાણી કોસન આયા ના?
1: નાઈ ના દાદા, પાણી સારા તો નાઈ ગીરે.
0: ની ગીરલીસ ને?
1: ઓ
0: ઈસુ આમ ચ બસ્ત ને કિંડી ગોમા આસ્તા ના પાણી ને
1: ઈસા લદ કીતે પડલી ના?
0: કોસન કઈ બેડા કાડા બુનુરલા સા?
1: બુનુરલુ ના તીન મારો પાકિસ્તાન વાત.
0: પાણી તો ની એસે ને?
1: ઓ
0: રોપા કાજ પર પાણી ઓતો રાય.
1: ઓતો રાય. તે કોણ બોલસે દાદા?
0: મેં જયરામ કવાસ બોલેન દાદા.
1: હા ઉતા બોન ઉસના લગાન તો કેમ સા બોલ લે કાય?
0: હા હા હા. એબે બેડા ને છે આશા તો હતી.
1: ઓ
0: આમ ચ આકાશવાણી લે પ્રસારણ હતું બીતી પ્રોગ્રામ મન કી તુમી સુનતી રહો આસ ને?
1: ઓ
0: કોણ કોણ બીતી મને ચલાગવાના?
1: એ ફોનિંગ ચાટ હું વાણી.